નમસ્કાર. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, જ્યેષ્ઠ માસની પહેલી તિથિ, શક સંવત 1948, એટલે કે તારીખ 22 મે 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, રાજેશ્વરી પવાર, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય.

0: દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરી કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो हैं सारे मर्ज जो हैं जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम તો પાર્લામેન્ટ કો દેખના હમારા કામ હે પાર્લામેન્ટ કો.
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવા

0: આપવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
1: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનું ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે. તો
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
2: જામનગર જિલ્લે મેં ગુજસી ટોક એક્ટ કે અંદર એક ગુના દાખિલ કિયા હૈ. યે ગુના સાયચા ગેંગ કે 11 લોગો કે વિરુદ્ધ દાખિલ કિયા ગયા હૈ. ઇસ જો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરને વાલી જો ગેંગ હૈ, ઇસકે વિરુદ્ધ મેં ગંભીર ગુના જૈસે કી ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, મની લેન્ડિંગ, રાઇટિંગ ઓર લેન્ડ ગ્રેબિંગ જૈસે ગંભીર ગુના ઇનકે ઉપર દાખિલ હૈ. 11 આરોપીઓ મેં સે 6 આરોપીઓ કો પુલિસ ને કસ્ટડી મેં લિયા હૈ. ઇસકે અલાવા 4 આરોપી જો હૈ વો જેલ મેં હૈ ઓર 1 આરોપી કો અભી પકડના બાકી હૈ.
0: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચી ધનાલ અને ભાંભુડી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રે ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
3: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, अकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलकर बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस हैं, हम समझ पाते हैं, आई एम श्योर. और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસાર કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનો જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની SSG હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. SSG હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
4: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज्यादा गर्मी न लगे उसके लिए फैन, कूलर, उनकी भी व्यवस्था की गई है.
0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન,

0: અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે 8 રહ્યો. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી 1000 લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
1: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એને સાથે અમારા ગામમાં હો બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે.
0: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની 7 વાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન.

તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળીમારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર સાયપ્રસ કે રાષ્ટ્રપતિ વિભિન્ન પારસ્પરિક હિતો કે ક્ષેત્રો મેં દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને કે લિયે ચર્ચા કરેંગે. ઇન ક્ષેત્રો મેં વ્યાપાર, નિવેશ, પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ, આવાગમન, રક્ષા ઓર સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમતા, એઆઈ, ફિનટેક, નવાચાર ઓર અનુસંધાન શામિલ હૈ. દોનો નેતા ક્ષેત્રીય ઓર વૈશ્વિક મહત્વ કે મુદ્દો પર ભી વિચારો કા આદાન પ્રદાન કરેંગે. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गई. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
0: કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની એસઆઈટી પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત

0: માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્રા આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્રા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત પાંચમા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: મોસમ વિભાગ કે અનુસાર બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ ઓર તેલંગાના મેં કલ સે લેકર ઇસ સપ્તાહાંત તક લૂ ચલને કી સંભાવના હૈ. મોસમ વિભાગ ને પશ્ચિમી બંગાળ મેં ગંગા સે સટે ઇલાકો મેં ઓર ઓડિશા મેં અગલે 2 થી 3 દિનો તક ગરમ ઓર ઉમસ ભરે મોસમ કા પૂર્વાનુમાન લગાયા હૈ. વિભાગ ને કહા કી ઉપ હિમાલય પશ્ચિમી બંગાળ ઓર સિક્કિમ મેં રવિવાર તક ભારી બારિશ હોને કી આશંકા હૈ. ઈશાની કે સાથ શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચારના સમાચાર વાચક પ્રવેશ અડિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્ના

0: વાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનું માસ્ટર માઇન્ડ હમઝા પીઓકેમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજી કર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ગોપી ફિલ્મનું ગીત, મોહમ્મદ રફીના સ્વરમાં, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત કલ્યાણજી આણંદજી. પણ તે પહેલા સંદેશ.
3: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વંદે માતરમ.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
6: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
5: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
6: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
5: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
7: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
8: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
7: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
8: હે, ફોન થી શું થાય?
7: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો.
8: લો, થઈ ગયું કામ. અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
9: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
10: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી. 300

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: अनुरूप विवाह संस्था।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदार ने आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आजनो एपिसोड खास छे, कारण के विश्वास परंपरा अने समय साथे बदलाता प्रवास नो सुंदर संगम एवा अनुरूप विवाह संस्था એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે। ગૌરીબેન નમસ્તે।
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર

0: પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન નમસ્તે.
1: નમસ્તે, કેમ છો ગુજરાત?
0: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઉભું થાય છે?
1: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
1: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
0: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
1: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
0: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું.

દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. 93.9 MHz પર પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. દોસ્તો, આવો સાંભળે સૌનો મનપસંદ અને જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
6: જય શ્રી કૃષ્ણ. જલ્પેશ,
1: જય શ્રી કૃષ્ણ. જશુભાઈ કેમ છો?
6: બસ બસ, મજામાં છે.
1: શું કહો છો, બોલો.
6: એક વીક ની ગેપ પડી ગઈ.
1: તો કેમ પડી એવી ગેપ?
6: તમે પૂછો કે હું શું કરું.
1: અમે ફોન જ નથી ઉપાડતા એવું.
6: ના ના, ગયા વખતે તમારે નહીં લાગ્યો. કન્ટિન્યુ એક કલાક.
1: વાહ,
6: શું ચાલે છે?
1: બસ બસ, એકદમ મજામાં. તમે કહો.
6: બસ બસ, મજામાં છે.
1: તમારે તો હમણાં સીઝન હશે ને બધી લગ્નો ની?
6: નથી, એટલું બધું નથી. 11 તારીખ નું હતું એક. હવે સીધું 19 તારીખે છે. પછી 25, 26, 27, 28 છે બધી.
1: આટલી બધી તારીખો છે ને, તમે કહો છો થોડુંક જ છે.
6: કશું ના થાય, કમસે કમ 10 તારીખ તો જોઈએ.
1: 5 તારીખ તો તમે એમને બોલી ગયા, બીજી 5 હમણાં આવી જશે.
6: 5 તારીખ છે બસ, બીજી નથી. નથી નથી,
1: બીજી 5 હમણાં આવી જશે. તમારે
6: આવી જાય તો સારું, તમારા મોમાં ઘી શક્કર.
1: અહીંયા આવીને ખવડાવજો.
6: બોક્સ મોકલી આપીશ પાર્સલ થી, પોર્ટલ થી મોકલી આપીશ. જો અને બીજી જો આવી તો પોર્ટલ થી મોકલી આપીશ. એ નહી, કાજુ કતરી મોકલી.
1: વાહ વાહ, કઈ નઈ. અમારા વતી તમારે પેલા જે હમણાં વેકેશન પડ્યું છે ને, નાના નાના ભૂલકાઓ, એમને ખવડાવી દેજો.
6: મારો મોટો છોકરો છે સંદીપ, એને એવોર્ડ બી મળ્યો.
1: એ
6: કઈ દિલ્હી જઈને હિરોઈન કરીને એના હાથથી એને એવોર્ડ મળ્યો છે. ફોલો બોલો લગાવ્યો છે ઓફિસમાં.
1: બરાબર, અભિનંદન અમારા તરફથી.
6: થેન્ક યુ, થેન્ક યુ. પહોંચાડી દઈશ સંદીપ ને,
1: કે
6: જલ્પેશભાઈ ને તમે ફોન કરો ભાઈ. એવું કઈ અમારી ટાઈમ કાઢીને એક દિવસે, સોમવારે તો વાંધો ના આવે ને. સોમવારે પછી કેવું હોય, પેલું રાત નો ઉજાગરો હોય એટલે આરામ કરતા હોય એ લોકો.
1: બરાબર. તો જશુભાઈ કયું ગીત સંભળાવી આ વખતે?
6: આજે તમે કહો, આજે તો આખા ભોસલે નું પેલું એ છે એટલે પેલું આપી દો. આગે બી જાણે ન તું શ્રદ્ધાંજલિ આપીએ.
1: ચોક્કસ ચોક્કસ.
6: ખાલી મારા એક બે ભાઈબંધો ના પેલો બસ, ઘર ના નહીં લેતો હું. એ બજારો મને બહુ પ્રકાર કરે છે, મને મારું નામ જ નહીં લેતા. તમે મેં કીધું બધું સાંભળ, 10 થી 11 માં સાંભળે છે. હા સાંભળું છું કે છે. હું તો હાર ચાલ, પંકજ ટોપી એનું નામ છે. એને પંકજ ટોપી ને બી એક એ આપી દઈએ આપણા તરફથી.
1: બરાબર,
6: નામ આપ્યું. બરાબર,
1: કાયમ ટોપી પહેરીને ફરે છે એટલે નામ રાખે.
6: ઊંધી ટોપી પહેરે છે, પેલી ઊંધી ટોપી પહેરે છે ને.
1: બરાબર,
6: એટલે એને ટોપી જ નામ પાડી દીધું છે એનું.
1: તો જશુભાઈ તમારું બી કઈ નામ રાખ્યું હશે ને એમને?
6: મારું નામ તો બધા બહુ છે નામો.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, કોણ
0: હા,
1: બોલો?
0: હું જલ્પેશ વાત કરું છું. તમે કોણ વાત કરો છો?
1: મેં મુવાલથી ગીતાબેન બોલું.
0: બોલો બોલો ગીતાબેન. મુવાલ એટલે સાવલી વાળું?
1: ના ના, સાવલી વાળું નહીં, પાદરા વાળું.
0: પાદરા વાળું? અચ્છા.
1: હા, મારે એક ગીત આપવું હતું.
0: આપી દઈએ ને. કયું ગીત આપીએ?
1: હા, તમારું નામ શું?
0: જલ્પેશ.
1: હા, મને સડક પિક્ચર નું ગાયન સાંભળવું હતું.
0: કયું ગીત સંભળાવીએ?
1: પેલું હમ તેરે દિન કહી
0: રહે નહીં પાતે.
1: મારી બેબી ને ડિગ્રી પીએચડી લાગી ગઈ ને, પીએચડી પાસ કરી દીધી.
0: બહુ સરસ. લો,
1: ડોક્ટર પીએચડી પાસ કરી દીધી માનસી પટેલે.
0: તો હવે ડોક્ટર માનસી પટેલ કેવાશે, હે ને?
1: હા, કેવાય નહીં, કેવાય છે. એને ધ્વજવંદન નું બી એને આમંત્રણ આપ્યું હતું.
0: વાહ, કેટલું સરસ. વાહ વાહ, બહુ સરસ. તમને કેટલો આનંદ થતો હશે.
1: હા, અમારી મુવાલ માં આપ્યું હતું એને ધ્વજવંદન નું આમંત્રણ.
0: બહુ સરસ.
1: અને આખા મુવાલ થી કે પાદરા તાલુકા લગીને એનો પહેલો નંબર આવ્યો.
0: બહુ સરસ. અમને પણ આનંદ થયો અને એમને અભિનંદન આપજો.
1: સારું, ચોક્કસ કહીશ ને.
0: ચોક્કસ ચોક્કસ.
1: અલ્પેશભાઈ, તમારી પહેલી વાર વાત થઈ.
0: આપડી પહેલી વાર વાત થઈ ગીતાબેન.
1: હા, મારો દર સોમવારે લાગે જ છે નંબર.
0: બરાબર, તો આ સોમવારે પણ લાગી જ ગયો ને.
1: મારું નસીબ છે.
0: ગીતાબેન, ક્યારેક તમારા ડોક્ટર દીકરીને પણ કહેજો કે ફોન લગાવે, તો અમે એમની સાથે પણ વાત કરીશું અને માર્ગદર્શન પણ લઈશું અમે એમનું, કે એમને કયા વિષયમાં કર્યું ને બીજા કોઈને આવું પીએચડી કરવું હોય તો કેવી રીતે કરી શકે.
1: કોમર્સમાં કર્યું એને. હા હા, મેં ચોક્કસ વાત કરાઈ છે એને.
0: હા હા, તો ગીતાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ સડક ફિલ્મનું.
1: હા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:16 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી. ના, પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું?
0: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: RBI કહે છે
0: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ લંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
5: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

0: મફત મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: KGIT સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો.
3: વિવિધ
4: ભારતી.
3: વિવિધ ભારતી, જલ્પેશ વાત કરું છું.
4: અચ્છા, હું રોમાબેન વાત કરું છું. મારે ગાયન આપવું હતું.
3: આપી અને રોમાબેન ક્યાંથી વાત કરો છો?
4: હું વડોદરાથી, મોતીનગર માંથી વાત કરું છું.
3: અચ્છા,
4: રિંગ રોડ. અને મને એક ખુશખબરી હતી, 4 મહિનાથી ટ્રાય કરું છું પણ લાગતું નહીં નંબર. મેં પોતાનું ઘર લીધું છે.
3: વાહ વાહ, બહુ સરસ.
4: એની માટે ભાડા પર રહેતી હતી 15 વર્ષથી.
3: હમણાં
4: પોતાનું લીધું છે. બસંત પંચમી ના દિવસે જ હતું.
3: બહુ શુભ મુહૂર્તમાં લીધું તમે.
4: હા, એટલે જ કાર ની ટ્રાય કરું છું પણ લાગતું નહીં.
3: ખુબ અભિનંદન પહેલા તો તમને.
4: હા, થેન્ક યુ. પેલું ઘર,
3: જે તેરા ઘર યે મેરા ઘર.
4: હા,
3: ચોક્કસ
4: ગાયન આપવું છે.
3: સરસ ગીત છે, તમને સંભળાવીશું.
4: હા, મારું પહેલી જ વાર તમારી જોડે વાત થઈ રહી છે. પણ નહીં લાગતો તો પછી બહુ નિરાશા થાય છે ને, કેમ કે લોકોનું અઠવાડિયે અઠવાડિયે લાગે છે.
3: સાચી વાત.
4: વર્ષે એક વાર લાગે કે 8 મહિને એક વાર લાગે, એવું થાય છે.
3: અમને પણ ઘણી વાર એવું આશ્ચર્ય થાય છે કે ઘણા નો દર અઠવાડિયે લાગી જાય છે અને ઘણા નો એવું થાય છે 2-2, 3-3 વર્ષ સુધી નથી લાગતા. ત્યારે અમને પણ આશ્ચર્ય થાય છે. સારું સારું.
4: મજામાં? વિવિધ ભારતીમાં
3: બસ બધા જ મજામાં છે. અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
4: Okay, thank you.
3: Okay.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
3: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
2: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો સરજી, નમસ્કાર.
1: નમસ્કાર
2: સરજી, મેં પંજાબ સે બોલ રહા હું.
1: ક્યા બાત હૈ, બહુત ખુશી કી બાત હૈ હમારે લિયે કે પંજાબ સે આજ હમારે લિયે ફોન આયા હૈ.
2: હમે ભી બહુત ખુશી હો રહી હૈ સર.
1: હમે ભી બહુત ખુશી હો રહી હૈ. આપકા નામ બતાઈએ.
2: સરજી, મેં બસ સ્ટેન્ડ માનસા પંજાબ સે જગદીશ રાય ગર્ગ બોલ રહા હું.
1: જી જગદીશ જી, તો આસપાસ મેં ક્યા દેખને લાયક હૈ જગદીશ જી?
2: બસ હમરે આસપાસ તો વૈસે કોઈ જ્યાદા તો કુછ નહીં હૈ. વૈસે એક સિખો કા બડા તીર્થ હૈ તલવંડી સાબો.
1: અચ્છા.
2: વો જો પાંચ ધામ હૈ સિખો કે બડે તખત હૈ, ઉનમે સે એક હૈ.
1: અચ્છા, તો યહી બહુત બઢિયા જગા હૈ ના? ઓર કુછ ઘૂમને લાયક હો કે ના હો, યે ભી બહુત પવિત્ર જગા હૈ ના?
2: હા, બહુત પવિત્ર જગા હૈ. વહાં ગુરુઓ કે પાંવ પડે હૈ, સિખોં કે બડે બડે ગુરુદ્વારે બને હુએ હૈ, ઓર દેશ પ્રદેશ ઓર વિદેશ સે ભી લોગ જહાં આતે હૈ.
1: તો જગદીશજી, આપ ભી જાકે આયા હોંગે?
2: હા જી, હમ તો બહુત બાર ગયે હૈ. વહાં મેલા ભી લગતા હૈ. આજ 13 અપ્રેલ હૈ.
1: અચ્છા.
2: ઓર વહાં બૈસાખી કા બહુત બડા આજ મેલા ભી લગા હુઆ હૈ.
1: બહુત બઢિયા.
2: બહુત બડા મેલા લગતા હૈ. બહુત સ્નાન કરતે હૈ લોગ ઓર ઘૂમતે હૈ ગુરુદ્વારા મેં, માથા ટેકતે હૈ, આશીર્વાદ લેતે હૈ ગુરુઓ કા.
1: યે જાનકર હમકો બહુત ખુશી હુઈ કે આપ બહુત અચ્છી જગા કે આસપાસ મેં રહેતે હૈ.
2: વૈસે તો પંજાબ સારા હી દર્શન કે લાયક હૈ, ક્યોંકિ જહાં ખાના પીના ખુલ્લી હવાએં ઓર લોગો કા પ્યાર, યે સબ કુછ જહાં ઉપલબ્ધ હૈ પંજાબ.
1: હા, લહેરાતે સરસો કે ખેત.
2: હાં જી બિલકુલ. ઓર ખાના ભી બડા અચ્છા પૌષ્ટિક જહાં બનતા હૈ મિલતા હૈ. સરસો કા સાગ હૈ, મક્કા કી રોટી હૈ, ઓર મક્ખન કા પેડા હૈ, લસ્સી હૈ, એસી ચીજે હૈ.
1: ઓર જગદીશ જી, આપને યે સબ બોલ કે હમારે મુંહ મે પાણી લા દિયા, અબ ક્યા કરે?
2: તો આપ એસે કરે પંજાબ મે આ જાએ.
1: સહી બાત હૈ, એસા કરના પડેગા.
2: હમ આપકી ખૂબ ખાતર કરેંગે પંજાબ મે.
1: વૈસે ભી પંજાબ કી ખાતરદારી ફેમસ હી હૈ.
2: બિલકુલ સર, દુનિયા મે મશહૂર હૈ. જો પંજાબ કે લોગ હૈ મહેમાનબાજી મે ઇતને માહર હૈ કે કોઈ ભી આ જાએ જહાં તો હમારે ભગવાન કે લાયક હી હોતા હૈ.
1: ઓર જગદીશ જી, આપકા બોલને કા જો લહેજા હૈ ના, હમકો એસા હી લગતા હૈ કે સુનતે રહે આપકો.
2: એસા હી હોતા હૈ. પંજાબ કે લોગ હૈ ના જો બડે ખુલ દિલે હૈ ઓર ખુશહાલ હૈ ઓર બડે શૂરવીર ભી હૈ, અચ્છા ખાતે હૈ, અચ્છા બોલતે હૈ, અચ્છા મહેમાનબાજી કરતે હૈ.
1: સહી બાત હૈ, સહી બાત હૈ. તો જગદીશ જી, બતાઈએ આપકો કોન સા ગાના સુનવાએ?
2: સર, આજ મેં એક પુરાના ગીત સુનુંગા, ક્યોંકિ કલ હમસે આશા ભોંસલે જી જો

0: હેલો વિવિધ ભારતી,
1: હેલો વિવિધ ભારતી,
0: કોણ
1: મેં
0: વાત કરો
1: પહેલી
0: છો?
1: વાર લગાવ્યો છે કોલ.
0: કોણ વાત કરો છો?
1: મેં માધુરી સાંદલ જાતિ.
0: અચ્છા, તો માધુરી કયું ગીત સંભળાવીએ તમને?
1: મારે છે ને આપણે આશા ભોસલેનું ઓલું સોંગ,
0: કયું?
1: કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો જિંદગી હૈ, રહેને દો પ્યાસી હું મેં, પ્યાસી રહેને દો. કેવાડું
0: ચોક્કસ સંભળાવીશું. તો માધુરી શું કરો છો તમે? કેમ હસવું આવ્યું તમને એકદમ?
1: ગાવા લાગી ને એટલે હસવું આવ્યું.
0: ના તો સરસ ને, તમારો અવાજ બહુ સરસ છે માધુરી, સરસ લાગ્યું અમને તો.
1: સરસ છે. મારી બે છોકરીઓ બી છે, એમનું નામ લઉં છું,
0: હા
1: દિયા રોહિત અને ઈશા રોહિત,
0: ઓકે.
1: અને મારા મમ્મી છે અકોટામાં, અનિતા કાંતિલાલ જોશી.
0: અચ્છા, તો માધુરી તમે શું કરો છો?
1: મેં અહીંયા ઘરકામ કરું છું આખો
0: બરાબર છે.
1: દિવસનું.
0: અને તમારા બાળકો શું ભણે છે?
1: એ કોલેજમાં છે, મોટી BCA કરે છે અને નાની BCOM કરે છે.
0: બરાબર છે.
1: મેં સિંગલ મધર છું.
0: અચ્છા, પણ સારી રીતે ઉછર્યા છે
1: એવું
0: ને તમે દીકરીઓ, તમારા
1: હા, એ જ ને.
0: કેટલા સરસ, સારું ભણી રહ્યા છે
1: હા, મેં એમને ભણાવું છું,
0: ને, બહુ સરસ
1: કારણ કે
0: ને.
1: એ મારા જો એટલે મોટા થઈને એટલે એમના પગ પર તો ઉભા થાય ને, એટલે ભણવા
0: ના ના,
1: ભણે
0: સાચી વાત
1: છે એ
0: છે,
1: લોકો.
0: અને તમારી વાત પણ સાચી છે, વિચારો પણ સાચા છે તમારા,
1: હમ
0: બહુ સરસ. તો માધુરી, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: સારું.

0: હેલો વિવિધ ભારતી.
1: હા, જય શ્રી કૃષ્ણ જલ્પેશ ભાઈ.
0: અરવિંદ ભાઈ, તમે આ વખતે મારું નામ યાદ રાખ્યું ને, એ બદલ
1: હા,
0: તમારો આભાર.
1: આભાર. ઉપરવાળાની મહેરબાની છે, માતાજીની કૃપા છે.
0: ઉપરવાળાની તો છે જ, પણ આ
1: હા
0: વખતે તમે જે યાદ રાખ્યું ને, એ બહુ સારું કામ
1: હા
0: કર્યું. શું કહો છો, બોલો.
1: બીજું બોલો.
0: કયું? બસ એકદમ મજામાં છે. બાંકડે કયું ગીત સંભળાવીએ?
1: એ આપણે
0: આવું તમે
1: આદમી
0: ભૂલી જાઓ કેવી
1: મુસાફિર
0: રીતે ચાલે?
1: હૈ, આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તે મેં.
0: ચોક્કસ સંભળાવીએ. અને
1: ચાલુ રાખો.
0: હા, રાખીએ ને.
1: હા, દિલીપભાઈ વાત કરવા માંગો છો?
0: હા, આપો ને.
2: કેમ છો જલ્પેશભાઈ?
0: બસ બસ મજામાં છે દિલીપભાઈ.
2: ઓહ,
0: પણ તમે આવું અરવિંદભાઈ છે એમના ફોન પરથી વાત કરો તો ના ચાલે. દિલીપભાઈ, તમારે ફોન લગાવવો પડે અલગથી.
2: મારે આજે લેટ પડી ગયો,
0: બરાબર
2: 10 વાગ્યા નો ટાઈમ હોય છે જોબ પર.
0: હા,
2: એટલે નીચે ઉતરો ને, દાદા સોમવાર રિટાયર્ડ થઈ ગયા એટલે લગાવે.
0: બરાબર છે, પણ તમે હવે એક દિવસ સમય ફાળવીને લગાવો અમને.
2: 100%. ના ના,
0: અને પછી તમે
2: એટલે ચાલુ દિવસ હોય.
0: બરાબર
2: છે, મને ગમે છે રેડિયો મારતા ચાલતો જ હોય.
0: બરાબર છે, ના પણ તમારે લગાવી અને તમારે ફોન લગાવીને પછી અરવિંદભાઈ ને આપવાનો. કેટલો આ ફોન લાગ્યો છે?
2: સરસ સરસ સરસ. શું છે, કયું ગાયન માંગ્યું એમને?
0: આદમી મુસાફિર હૈ આતા હૈ જાતા હૈ.
2: આદમી મુસાફિર હૈ, જીતેન્દ્ર ને.
0: હા, તો સંભળાવીશું અમે ગીત.
2: શ્યોર શ્યોર. હું થેન્ક યુ જલ્પેશભાઈ.
0: ઓકે દિલીપભાઈ, મળીએ ને, ફોન લગાવતા રહેજો.
2: ચોક્કસ ચોક્કસ.
0: આવજો.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 2 64 84 95. અમારો STD કોડ છે 0265 0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10 થી 11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર
1: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા જલ્પેશ પાઠક. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ વિશેષ કાર્યક્રમ. આકાશવાણી 890 એર્સના ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ શ્રેણી મારી પ્રસારણ યાત્રામાં આકાશવાણીના ભૂતપૂર્વ પ્રસારણકર્મી શ્રી વસંત જોશીની ધવલ પરમારે લીધેલી મુલાકાત. પ્રસ્તુતિ જગદીશ પરમાર. પ્રસ્તુતિ સહાય ડોક્ટર સાહિના મીઠા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે વિવિધ ભારતી વડોદરા કેન્દ્રનું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવશાળી પ્રસારણના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી વડોદરા પરથી વિશેષ કાર્યક્રમ શ્રેણી મારી પ્રસારણ યાત્રા, આકાશવાણી એટ 90 યર્સ. શ્રોતા મિત્રો, આકાશવાણીના બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રને ચરિતાર્થ કરતી આ વિશેષ કાર્યક્રમ શ્રેણીમાં આજે આપણે મળીશું આકાશવાણીના વિવિધ કેન્દ્રોમાં સેવા આપનાર આકાશવાણીના ભૂતપૂર્વ વરિષ્ઠ પ્રસારણ કર્મીઓને. આ વિશેષ કાર્યક્રમ શ્રેણીમાં પ્રસ્તુતિ જગદીશ પરમાર, પ્રસ્તુતિ સહાયક ડોક્ટર સાહિના મીઠા, મુલાકાત લેનાર છે ધવલ પરમાર.
1: નમસ્કાર દોસ્તો, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત મારી પ્રસારણ યાત્રા આકાશવાણી એટ 90 આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે આકાશવાણીના સ્ટુડિયોમાં જેમને આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ ન ફક્ત આકાશવાણી પરિવારના એક ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તેઓ એક લેખક, કવિ અને સંપાદક પણ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આકાશવાણીના એન્યુઅલ એવોર્ડ અંતર્ગત કરેલ વિવિધ કાર્યક્રમ માટે 12 જેટલા પ્રથમ પારિતોષિક પણ મળ્યા છે. સાથે જ તેમણે વિવિધ કેન્દ્રો પર સામાન્ય પ્રસારણ કરતા કંઈક જોતા લોકોની વચ્ચે જઈને તેમની

0: વાણી ને આકાશવાણી પર પ્રસારિત કરતા ભારે કાર્યદક્ષતા માંગી લે તેવા કાર્યક્રમ પણ કર્યા છે. તો આવા જ બહુમુખી પ્રતિભાના ધની આકાશવાણી વડોદરાના ભૂતપૂર્વ વરિષ્ઠ પ્રસારણકર્તા શ્રી વસંત જોશી સાહેબ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો આવો તેમની સાથે ચર્ચા કરી અને જાણીએ તેમની આકાશવાણી સાથેની પ્રસારણ યાત્રાને. વસંત સાહેબ, આપનું સ્વાગત છે. વસંત સાહેબ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આકાશવાણી સાથે આપ કઈ રીતે જોડાયા? આપની જે પ્રસારણ યાત્રા છે આકાશવાણી સાથેની, એની શરૂઆત કઈ રીતે થઈ?
1: નાનપણથી રેડિયો સાંભળતો આવ્યો છું. મારા પપ્પા જ્યારે 1955 નોકરીએ લાગ્યા ત્યારે એમણે એમના પહેલા પગારમાંથી રેડિયો ખરીદેલો, એટલે હું જ્યારે સમજતો થયો ત્યારથી અમારા ઘરમાં રેડિયો વાગતો. પપ્પા અન્ય કાર્યક્રમો સાંભળતા પણ સમાચાર પણ નિયમિત રીતે સાંભળતા, અને એ વખતે મને યાદ છે ત્યાં સુધી દિલ્હીથી પ્રસારિત થતા સમાચારમાં સમાચાર વાચક વસુભાઈ આચાર્ય એ મારા ગમતા સમાચાર વાચક હતા. એટલે હાઈસ્કૂલમાં કે કોલેજમાં હું આવ્યો ત્યારે એમની નકલ પણ કરતો. રેડિયો તરફ એક લગાવ હતો અને એ લગાવને કારણે ક્યારે રેડિયોમાં આવવાનું થયું એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ગ્રેજ્યુએટ થયા પછી હું ગુજરાતીમાં એમએ કરતો હતો ત્યારે વિભાગમાં એ વખતે વડોદરામાં કાર્યરત આપણા સર્જક વિનેશ અંતાણી ગુજરાતી વિભાગમાં આવેલા, અને એમણે મને કહ્યું કે કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે તારે કામ કરવું હોય તો એની પરીક્ષા થવાની છે, તું પરીક્ષા આપ. એટલે એ પાસ કરીને હું 1983 આકાશવાણી વડોદરા ઉપર કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે જોડાયો, અને એ વર્ષે ત્યાં આગળ ભારતીબેન વ્યાસ કરીને પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા અને નાટક સંભાળતા હતા, એમણે મારી એનાઉન્સમેન્ટ સાંભળી અને મને નાટ્ય કલાકાર તરીકે પ્રોત્સાહિત કરવા માટે ફોર્મ આપ્યું. એ પરીક્ષા પણ મેં પાસ કરી અને હું નાટ્ય કલાકાર આકાશવાણી વડોદરા ઉપર પણ બન્યો. આ સમય દરમિયાન યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જાહેરાત આવેલી, એ તરફ મારું ધ્યાન વિનેશભાઈએ ખેંચ્યું અને કહ્યું કે તું આમાં અરજી કર, અને મેં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે અરજી કરી. મારો ઇન્ટરવ્યુ થયો દિલ્હીમાં યુપીએસસીમાં, જેમાં હું સિલેક્ટ થયો, અને 1988 ઓગસ્ટ મહિનાની 19 તારીખે હું આકાશવાણી રાજકોટ ઉપર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. તો આ સફર મારી આકાશવાણીની ત્યારથી થઈ, કારણ કે કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે તો હું મારું કામ કરીને નીકળી જતો, પણ અંદર આકાશવાણી કેવી રીતે કામ કરે છે એ મને ખબર નહોતી. એ વિશે તો હું આકાશવાણીમાં જોડાયો પછી જ મને ખ્યાલ આવ્યો અને એ રીતે મારી યાત્રા શરૂ થઈ.
0: વસંત સાહેબ, આપ આકાશવાણીમાં જોડાયા તેના વિશે જાણ્યો, હવે આપ આકાશવાણીમાં જોડાયા બાદ કયા કયા કેન્દ્રો પર આપે સેવા આપી અને એ કેન્દ્રો પર આકાશવાણીના શ્રોતાઓ માટે આપે કયા કયા કાર્યક્રમો કર્યા તેના વિશે પણ અમારા શ્રોતાજનોને થોડું જણાવો.
1: આકાશવાણીમાં હું, મેં જેમ કહ્યું એમ, 1988 રાજકોટમાં જોડાયો. એ પછી 1993 મારી બદલી આકાશવાણી ભુજ ખાતે થયેલી. 1993 થી 1997 મેં કચ્છમાં આકાશવાણી ભુજ ઉપર કામ કર્યું. 1997 ફરી મારી બદલી આકાશવાણી રાજકોટ ઉપર થઈ, અને એ પછી 2002 મારી બદલી આકાશવાણીના આહવા કેન્દ્ર ઉપર એટલે કે ડાંગ જિલ્લામાં થઈ, અને ત્યાં મેં 3 વર્ષ કામ કર્યું. એ પછી પુનઃ હું રાજકોટ આવ્યો અને એ પછી મારી બદલી આકાશવાણી વડોદરા ઉપર 2013 થઈ, અને 2017 મારી ફરી બદલી થઈ અને ફરી હું આકાશવાણી રાજકોટ ઉપર આવ્યો, અને 2021 હું સેવાનિવૃત્ત થયો. એટલે આ રીતે જોઈએ તો આકાશવાણીના વિવિધ કેન્દ્રો ગુજરાતના રાજકોટ, ભુજ, આહવા અને વડોદરા ઉપર મેં કામ કર્યું. એમાં બહુધા સમય મેં આકાશવાણી રાજકોટ ઉપર કામ કર્યું એમ કહેવાય. આ દરમિયાન ઘણા કાર્યક્રમો કર્યા. શરૂઆતમાં હું કમર્શિયલ એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે જે એ સંભાળતો હતો. પછીથી મને ગુજરાતી વાર્તાલાપ અને સાહિત્યિક કાર્યક્રમો પણ આપવામાં આવ્યા. નાટક વિભાગ પણ મેં સંભાળ્યો, યુવાણી કાર્યક્રમ પણ સંભાળ્યો, થોડોક સમય લોકસંગીત કાર્યક્રમ પણ મેં સંભાળ્યો. ખાસ કરીને ગુજરાતી વાર્તાલાપ અને સાહિત્યિક કાર્યક્રમમાં ખૂબ કામ થયું. ભુજમાં હતો ત્યારે મારા લગભગ 48 મહિનાના નિવાસમાં મેં એમ કહીએ કે લગભગ 19 જેટલી કોન્સર્ટ એટલે આમંત્રિતો સમક્ષ જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કર્યા, જેમાં કવિ સંમેલન, વાર્તા પઠનનો કાર્યક્રમ, નાટક વિશેનો એક સેમિનાર, એક યુવાણીનો કોન્સર્ટ અને બીજા સંખ્યાબંધ કાર્યક્રમો આમંત્રિતોની સમક્ષ કર્યા. રાજકોટની મારી સેવાઓ દરમિયાન સંખ્યાબંધ કોન્સર્ટ, જીવંત પ્રસારણો, જેમ કે અમે 2 ઓક્ટોબરે પોરબંદરથી ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભાનું જીવંત પ્રસારણ કરતા, જન્માષ્ટમીએ દ્વારકાથી કૃષ્ણ જન્મોત્સવનું જીવંત પ્રસારણ મેં ઘણા વર્ષો સુધી સંભાળ્યું હતું, એ ઉપરાંત સાહિત્યિક કાર્યક્રમો પણ જીવંત પ્રસારણ રૂપે રજૂ કર્યા અને વડોદરામાં પણ ઘણા બધા કાર્યક્રમો કર્યા. એટલે આમ જોઈએ તો સાહિત્ય અને વાર્તાલાપ વિભાગમાં મારું વિશેષ યોગદાન રહ્યું છે એમ કહી શકાય.
0: વસંત સાહેબ, આપે અગાઉ જણાવ્યું કે આકાશવાણીના એન્યુઅલ એવોર્ડ અંતર્ગત કરેલ વિવિધ કાર્યક્રમ માટે 12 જેટલા પ્રથમ પારિતોષિક પણ આપને મળ્યા છે. હવે આપની પાસેથી જણાવવા માંગીશ કે આપના કાર્યકાળ દરમિયાન આપે કરેલ વિવિધ કાર્યો સંદર્ભે આપને બીજા કયા પ્રમાણપત્રો કે એવોર્ડ મળ્યા?
1: આકાશવાણી ઉપર જે કાર્યક્રમો કર્યા એમાં ઉપલબ્ધિ ગણાવીએ તો, ખાસ કરીને મારી કારકિર્દીની શરૂઆત જ્યારે કરી 88માં, એ વખતે ઝવેરચંદ મેઘાણીની એક નવલકથા વસુંધરાના વહાલા દવલા અને મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા દીપ નિર્વાણનું વાચિકમ દર અઠવાડિયે એક એપિસોડ 15 મિનિટનો, એ રીતે બંને નવલકથાઓ રજૂ કરી. એ ઉપરાંત કવિ સીતાંશુ યશશચંદ્રની એક પ્રલંબ કાવ્યકૃતિ પ્રલયની અભિનવ પ્રસ્તુતિ કરી અને એ ઉપરાંત ખૂબ નાટકો કર્યા, પણ ખાસ તો દર્શકની દીપ નિર્વાણ અને રવ દેસાઈની ભારેલો અગ્નિ આ બંને નવલકથાઓનું રેડિયો નાટ્ય શ્રેણીમાં 13 એપિસોડમાં નિર્માણ કર્યું. એ ઉપરાંત રસકવિ જયદેવનું ગીત ગોવિંદ, શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન, દશમ સ્કંધમાં આવતું ગોપી ગીત, આ બધા સંગીત રૂપકો હતા. એ ઉપરાંત રેડિયો બાયોગ્રાફી જેને કહીએ, જેમાં દીર્ઘ મુલાકાતો રેકોર્ડ કરી છે, ખાસ કરીને કવિ સીતાંશુ યશશચંદ્ર, કવિ અમૃત ઘાયલ, શ્રી રતુભાઈ અદાણી, સુશ્રી પુણ્યમાબેન પકવાસા અને પૂજ્ય મુરારી બાપુ જેવા વિદ્વાનોની મેં ખૂબ જ લાંબી મુલાકાતો આકાશવાણી માટે ધ્વનિમુદ્રિત કરી છે. આકાશવાણી મહાનિદેશાલય દિલ્હી દ્વારા દર વર્ષે આકાશવાણી એન્યુઅલ એવોર્ડ અંતર્ગત કાર્યક્રમો આમંત્રિત કરે અને એમાંથી ઉત્તમ કાર્યક્રમોને પારિતોષિક આપે. આ સ્પર્ધામાં અમારી એક ટીમ કામ કરતી હતી. એ ટીમ અંતર્ગત અમે લગભગ નહીં પણ ચોક્કસપણે કહી શકું કે 12 જેટલા કાર્યક્રમોને પ્રથમ પારિતોષિક મળ્યા છે અને એ રીતે આકાશવાણી રાજકોટ ઉપર અમે ખૂબ સારું કામ કરેલું. બીજી કેટલીક ધારાવાહિકની વાત કરું તો રાજકોટના ઇતિહાસની એક ધારાવાહિક તવારીખે રાજકોટ, પછી ફિલ્મ ગીતોમાં જે રાગનો ઉપયોગ થાય છે એના ઉપર રાગરંગ, એ ઉપરાંત ભારતીય સિનેમાની ઉત્તમ ફિલ્મો, ગઝલયાત્રા, ગુજરાતી નવલકથા, મધ્યકાલીન સંતો, વડોદરાનો વારસો, સંસ્કાર ગીતો, ડાંગી રામાયણ, ડુંગરદેવની કથા, કંસરી દેવની કથા અને ડાંગના નિવાસ દરમિયાન થાળી કથાઓ અંતર્ગત ત્યાંના કલાકારોનું બહુ જ લાંબા સમય માટેનું ધ્વનિમુદ્રણ કર્યું એ ઉપલબ્ધિ કહી શકાય. આકાશવાણી એન્યુઅલ એવોર્ડ અંતર્ગત જે કેટલાક રૂપકો તૈયાર કરેલા એને એવોર્ડ પણ મળેલા, એવા કેટલાક રૂપકો પૈકી કેટલીક જે કલાઓ છે, દ્રશ્ય કલાઓ છે, એને શ્રાવ્ય કલાના રૂપમાં ઢાળીને અમે કાર્યક્રમ તૈયાર કરેલા, જેમ કે કઠપૂતળી. તો કઠપૂતળી તો જોઈ શકાય પણ એને ઓડિયો પ્રોગ્રામ તરીકે રજૂ કરેલો. એ રીતે આપણે જે શેરીઓમાં આવીને જે નટ બજાણિયા અંગ કસરતના દાવ કરે છે એના ઉપર એક વિશેષ રૂપક તૈયાર કરેલું.

0: એ ઉપરાંત તાળી વિશે એક કાર્યક્રમ કરેલો કે કેટલા પ્રકારની તાળીઓ આપણે સાંભળીએ છીએ, કારણ કે તાળીના અવાજથી આપણને એના પ્રકારની એના અર્થની એક માહિતી મળતી હોય છે. તો એ પણ એક અદભુત કાર્યક્રમ હતો. થેલેસીમિયાની જાગૃતિ વિશેનો પણ એક સરસ મજાનો કાર્યક્રમ તૈયાર થયો હતો. એક સ્પર્મ ડોનેશન વિશે રન્નાદે કરીને એક કાર્યક્રમ તૈયાર કર્યો હતો. એ ઉપરાંત અગરિયામાં કામ કરતા મજૂરો ની હાલત કેવી હોય છે એના વિશે પણ એક વિશેષ રૂપક તૈયાર કર્યું હતું. એટલે આ બધા કાર્યક્રમો એવા હતા કે જે સામાન્ય પ્રસારણ કરતા કંઈક જુદા, એટલે એના નિર્માણમાં ખૂબ સમય જતો. એક રૂપક તૈયાર કરવા પાછળ 2-3 મહિના લાગતા, કારણ કે એનું સંશોધન વર્ક, એનું સ્ક્રિપ્ટિંગ, એનું પ્રોડક્શન, એટલે એમાં ખાસો સમય લાગે. પણ આ બધા કાર્યક્રમો નિર્માણ કર્યા પછી ખૂબ સંતોષનો ભાવ થતો, ખૂબ આનંદ આવતો હતો, કારણ કે દરેક વખતે એક ઘટના બનતી તે સર્જનાત્મક બનતી હતી. અને એ રીતે રાજકોટમાં ઘણા બધા કાર્યક્રમો સર્જનાત્મક રીતે થયા.
1: વસંત સાહેબ, આપ આકાશવાણીના વરિષ્ઠ પ્રસારણકર્તાની સાથે સાથે એક મૃદુ હૃદય કવિ પણ છો, લેખક પણ છો, સંપાદક પણ છો, તો આપની પ્રસારણ યાત્રાની સાથે સાથે આપની સાહિત્ય યાત્રા વિશે પણ અમારા શ્રોતાજનોને થોડું જણાવો.
0: મારી સાહિત્ય યાત્રા વિશે કહું તો, હું જ્યારે MS માં ગુજરાતી વિભાગમાં ભણતો હતો ત્યારથી કવિતા શરૂ થયેલી, અને એ મારા કાવ્યગુરુ સીતાંશુ યશશચંદ્ર પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું, એમની પાસેથી માર્ગદર્શન મળતું રહ્યું. અને આકાશવાણીની નોકરી કરતા કરતા પણ કવિતાઓ થતી ગઈ, અને એના બે સંગ્રહો, પ્રથમ સંગ્રહ 2000માં સાહિત્યિક અભિગમની સંસ્થા વ્યંજના રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો, જેનું સંગ્રહનું નામ છે ક્ષિતિકર્ષ, અને એ પછી 2023માં બીજલ પ્રકાશન વડોદરા દ્વારા મારો બીજો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, મહુડે જરતી રાત. આ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં કવિ સંમેલનોમાં પણ રહેવાનું બન્યું છે, સાહિત્ય એકેડેમી દિલ્હીના કાર્યક્રમોમાં પણ જવાનું બન્યું છે, અને વિવિધ મેગેઝિનોમાં, સાહિત્યિક મેગેઝિનોમાં મારી કૃતિઓ સમયાંતરે પ્રગટ થતી રહી છે. કેટલીક કવિતાઓના અંગ્રેજી અનુવાદો પણ થયા છે, કેટલીક કવિતાઓના હિન્દી અનુવાદો પણ થયા છે, અને એ અન્ય ભાષાના સામયિકોમાં પ્રગટ થયા છે. એ રીતે કવિતાના ક્ષેત્રે મારું ધીમું પણ મને ગમતું કામ ચાલી રહ્યું છે, એમ કહી શકાય.
1: વસંત સાહેબ, આપની સાથે ચર્ચા કરતા સમય ક્યારે પસાર થઈ ગયો તેનું ધ્યાન જ ના રહ્યું. અંતમાં આપની પાસે જાણવા માંગીશ કે આકાશવાણીના વિશિષ્ટ પ્રોજેક્ટ જેવા કે સંસ્કાર ગીત, વાર્ષિક પુરસ્કાર પ્રતિયોગિતાઓ, કોન્સર્ટ્સ, કવિ સંમેલન, એમાં આપના કાર્યો વિશે ઉપરાંત આપની અન્ય ઉપલબ્ધિઓ વિશે પણ અમારા શ્રોતાજનોને થોડું જણાવો.
0: આકાશવાણીના વિશેષ સોફ્ટવેર પ્રોજેક્ટ જે શરૂ થયેલા, એમાં મેં અગાઉ જે નિર્દેશ કર્યો તે આકાશવાણી એન્યુઅલ એવોર્ડના કાર્યક્રમો, એ ઉપરાંત સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ અંતર્ગત રાજકોટ કેન્દ્ર ઉપર ઘણા કાર્યક્રમોનું નિર્માણ થયું છે. એ વખતે ખાસ ફંડ આપવામાં આવતું, અને એ ફંડનો ઉપયોગ કરીને અમે વિશેષ કાર્યક્રમો તૈયાર કરતા, એનું પ્રસારણ કરવામાં આવતું, અને એ રીતે જુદા જુદા કાર્યક્રમો કર્યા. મારા વડોદરા નિવાસની વાત કરું તો 2013-17 સુધી હું વડોદરા રહ્યો, અને એ સમયગાળા દરમિયાન મહાનિદેશાલય દિલ્હી દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ સોંપવામાં આવેલો, સંસ્કાર ગીત પ્રોજેક્ટ. આ સંસ્કાર ગીત પ્રોજેક્ટ અંતર્ગત મારા સાથી જગદીશ પરમારે એનું નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું, અને અમે સાથે મળીને આદિવાસી વિસ્તારોમાં ખૂબ ફર્યા, અને એ આદિવાસી વિસ્તારોના સંસ્કાર ગીતોનું ધ્વનિમુદ્રણ કર્યું. અમે લગભગ 296 જેટલા ગીત 2 વર્ષની અંદર આદિવાસીઓની વચ્ચે જઈ અને રેકોર્ડ કર્યા. એ જે આદિવાસીઓ જેમ કે ગામિત, વસાવા, ચૌધરી, કુંકણા, ઢોરિયા, પટેલ, કુણબી, આ જે બધા આદિવાસીઓ, દરેકની ભાષા અલગ અલગ, અને એ આદિવાસીઓ જે સંસ્કાર ગીતો, આપણે ત્યાં જે 16 સંસ્કાર કહેવાયા છે, એમાંથી જેટલા પણ જળવાયા છે એટલા સંસ્કાર ગીતોને અમે ધ્વનિ મુદ્રિત કર્યા.

માત્ર એનું રેકોર્ડિંગ કર્યું એટલું જ નહીં, પણ એનું સાથે સાથે ગુજરાતીમાં લિપ્યાંતર કર્યું, એનો હિન્દી અનુવાદ કરાવ્યો, એનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો, અને એ જે ઢાળમાં ગવાતા હોય એનું અમે સ્વરાંકન કરાયું. આટલું કરીએ ત્યારે એક ગીત થાય એવા 296 ગીતો તૈયાર થયા, અને આકાશવાણી દિલ્હીનું અમને એપ્રિસિએશન મળ્યું અને મોડલ તરીકે એમણે સર્ક્યુલેટ કર્યું બધા કેન્દ્રોને કે આ રીતે સંસ્કાર ગીતને આપણે રેકોર્ડ કરી અને એની ટેક્સ્ટ, એનો અનુવાદ, એનું સ્વરાંકન વગેરે જાળવી રાખીએ તો કદાચ આવનારી પેઢી આપણને કહેશે કે આ એક ઉત્તમ કામ થયું છે. એ ઉપરાંત બે આદિવાસી કોન્સર્ટ એક પદમ ડુંગરી ખાતે કરેલી 2015 અને 2016 નેત્રંગ ખાતે પણ એક આદિવાસી સંગીતનો કાર્યક્રમ અમે કરેલો. એ સિવાય આકાશવાણી દિલ્હી દ્વારા આકાશવાણી સંગીત સંમેલન અંતર્ગત એક કાર્યક્રમ સોંપવામાં આવેલો, જે અમે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સફળતાપૂર્વક કર્યો. લોકસંગીતના કાર્યક્રમો કર્યા. એટલે એ રીતે વડોદરાના નિવાસમાં રચનાત્મક સર્જનાત્મક કાર્યક્રમો કરવા માટે મને બહુ સારી ટીમ મળેલી, જેમાં મહેન્દ્ર વ્યાસ, જગદીશ પરમાર, કૃષ્ણા ભાવે, પરેશ ગજરે, કિરણ પટેલ, પીપી લાખાણી, શીતલ મચ્છાર, મુકુંદ ભટ્ટ, આ બધા જ સાથીઓ અમે સાથે મળીને કાર્યક્રમો વિશે ચર્ચા કરીએ. વડોદરાનો વારસો આ સિરિયલ પણ ખૂબ સારી રીતે પ્રોડ્યુસ કરીને લોકોની ચાહના મેળવેલી. એ ઉપરાંત એ સમય દરમિયાન વડોદરા આકાશવાણી 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું હતું ત્યારે એક વિશેષ 13 એપિસોડની શ્રેણી ત્યાં પ્રોડ્યુસ કરાવી અને ગાંધીનગર ગૃહમાં શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને લોકસંગીત ત્રણને સાથે રાખીને 1.5 કલાકની કોન્સર્ટ કરી, જેનું જીવંત પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર ઉપરથી કરવામાં આવ્યું. એ ઉપરાંત એ સમય દરમિયાન વડોદરા કેન્દ્રનું જે રેવન્યુ ગ્રોથ પણ ખૂબ સારો હતો, અન્ય કેન્દ્રોમાં સૌથી ટોપ ઉપર રહેતો હતો. એ માટે અમારી ટીમ ખૂબ મહેનત કરતી હતી. એટલે એ અર્થમાં વડોદરા બહુ જ સારો કાર્યકાળ રહ્યો કાર્યક્રમ માટે, અને ટીમ પણ એટલા જ અભિનંદનને અધિકારી છે. વડોદરામાં વિશેષ કરીને ટીમ વર્ક એટલું બધું સારું હતું કે કોઈ પણ કાર્યક્રમ વિશે આપણે વિચાર કરીએ તો બધા એમના વિશે વાત કરે અને એમાંથી એક આઈડિયા બરાબર ઘૂંટાય અને એ આઈડિયા ઉપર કાર્યક્રમો તૈયાર થાય. ખાસ કરીને સંગીતના કાર્યક્રમો, આદિવાસી સંગીતના કાર્યક્રમો, સંસ્કાર ગીત પ્રોજેક્ટ અંતર્ગત થયેલા ધ્વનિ મુદ્રણો, આ બધા કરવામાં એટલી મજા આવતી હતી. કારણ કે સંસ્કાર ગીતમાં તો અમારી ટીમ અને એમાં હું પણ જતો, એ આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં જઈએ અને ત્યાં દિવસના શક્ય ન હોય તો રાત્રે ધ્વનિ મુદ્રણ કરીએ, એમની બહેનો ગાય અથવા એમના ભાઈઓ ગાય. અને આહવા કેન્દ્ર ઉપર હું જયારે હતો ત્યારે થાળી કથાના વિદ્યમાન 2 કથકો જેને અમે ડાંગી રામાયણ એ લોકો રજૂ કરતા, ત્યારે અમારા એક સોર્સ પર્સન કહીએ કે જેને આકાશવાણી માટે બહુ જ લાગણી હતી, એવા ડાયાભાઈ વાઢુ સાથે રહીને એમને નિમંત્રણ આપીને એ કલાકારોને સ્ટુડિયોમાં બોલાવીને આખી ડાંગી રામાયણ એમની પાસે ધ્વનિ મુદ્રિત કરી હતી, જે લગભગ ટુકડે ટુકડે રેકોર્ડિંગ કરતા કરતા 1.5 મહિના જેટલો સમય લાગેલો. એ જ કથકો પાસે કંસરી દેવીની કથા અને ડુંગર દેવની કથા, આ બધી લોકકથાઓ જે આદિવાસી સમાજમાં પ્રચલિત છે એને અમે ધ્વનિ મુદ્રિત કરી હતી. અંતે જોઈએ તો લગભગ 37 વર્ષ આકાશવાણીમાં કામ કર્યું, અને એ 37 વર્ષ કેમ પસાર થઈ ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. પણ કામ ખૂબ નિષ્ઠાપૂર્વક, કોઈ પણ પ્રકારની દગડાઈ કર્યા વગર, બિનજરૂરી રજાઓ પણ ન લેવી, ગમે એવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કુદરતી આફતો આવે ત્યારે ઓવરનાઇટ ટ્રાન્સમિશન ચાલુ રાખવાનું હોય તો આખી રાત જાગવાની જવાબદારી લેવાની પણ એક મજા આવતી હતી, એક ચેલેન્જિંગ લાગતું હતું. અને એ રીતે આકાશવાણી સાથે કામ, એનો જે મૂળ મંત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય, અને એમના જે 3 હેતુ છે, ટુ ઇન્ફોર્મ, ટુ એજ્યુકેટ એન્ડ ટુ એન્ટરટેઇન, માહિતી, શિક્ષણ અને મનોરંજન, આ બધાની સાથે કામ કરવાની એટલી મજા આવી. આજે પણ આકાશવાણી

આકાશવાણી વડોદરા કેન્દ્ર ખૂબ સરસ કામ કરી રહ્યું છે. અત્યારે જગદીશ પરમાર અને એમના સાથીઓ આ કાર્યવાહી સંભાળી રહ્યા છે ત્યારે આનંદ છે કે એ લોકો પણ બહુજન હિતાય, બહુજન સુખાયના મંત્ર સાથે બહોળા સમુદાયના હિત માટે, બહોળા સમુદાયના સુખાકારી માટે એવા કાર્યક્રમોનું નિર્માણ કરી રહ્યા છે કે જેમથી લોકોને એમાંથી એક માહિતી મળે, એક શિક્ષણ મળે, એમાંથી જાણકારી મળે અને સાથે સાથે એ બહુજન સમાજનું મનોરંજન પણ આ લોકો કરતા રહ્યા છે. એટલે આ આકાશવાણીના 90 વર્ષની યાત્રાના આ એક કાર્યક્રમના નિર્માણકર્તાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને મને આ તકે આ કાર્યક્રમમાં બોલવાની તક કહી શકીએ અથવા તો એમાં સામેલ કર્યો એ

0: કાર્યક્રમમાં બોલવાની તક કહી શકીએ અથવા તો એમાં સામેલ કર્યો એ બદલ જગદીશ પરમાર અને એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: વસંત સાહેબ, આપે આપની પ્રસારણ યાત્રા સંદર્ભે અમારા શ્રોતાજનો સાથે ચર્ચા કરી તેના માટે આપનો આભાર. તો મિત્રો, મારી પ્રસારણ યાત્રા આકાશવાણી 890 આ કાર્યક્રમમાં આજે આપણે વડોદરા આકાશવાણી સાથે અન્ય કેન્દ્રોમાં વરિષ્ઠ પ્રસારણકર્તા તરીકે સેવા આપનાર ભૂતપૂર્વ વરિષ્ઠ પ્રસારણકર્તા શ્રી વસંત જોશી સાહેબ સાથે તેમની આકાશવાણી સાથેની સ્મૃતિઓને યાદ કરી આવતા સપ્તાહે આકાશવાણીમાં પોતાનું યોગદાન આપનાર વધુ એક ભૂતપૂર્વ વરિષ્ઠ પ્રસારણકર્તા સાથે ચર્ચા કરીશું. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવશાળી પ્રસારણના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી વડોદરા પરથી વિશેષ કાર્યક્રમ શ્રેણી મારી પ્રસારણ યાત્રા આકાશવાણી એટ 90 યર્સ. આ વિશેષ કાર્યક્રમ શ્રેણીમાં પ્રસ્તુતિ જગદીશ પરમાર, પ્રસ્તુતિ સહાયક ડોક્ટર સાહિના મીઠા, મુલાકાત લેનાર હતા ધવલ પરમાર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટવેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનું સોનું તો સારા ગંડેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: દોસ્તો, जैव विविधता का हमारे जीवन में बहुत बड़ा महत्व है. भोजन, पानी, दवाइयाँ और स्वच्छ हवा प्रकृति से ही मिलती है. पर्यावरण का संतुलन जंगलों में वर्षा लाते हैं, पेड़ ऑक्सीजन देते हैं और जीव जंतु खाद्य श्रृंखला को बनाए रखते हैं. खेती, पर्यटन और औषधि उद्योग जैव विविधता पर ही निर्भर है.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર .gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિત માં જારી.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं.

0: के लिए विजिट करें afcat.edcil.co.in पर।
1: केजीआईटी सावली धोरण 10-25 डिप्लोमा इंजीनियरिंग अभ्यास માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: દોસ્તો, માનવ સ્વાસ્થ્ય કી અનેક જીવન રક્ષક દવાઈયા પૌધો ઓર પ્રાકૃતિક સંસાધનો સે હી બનતી હૈ. આજ જૈવ વિવિધતા કઈ કારણો સે ખતરે મે હૈ. જંગલો કી કટાઈ, પ્રદૂષણ, જલવાયુ પરિવર્તન, પ્લાસ્ટિક કા બઢતા ઉપયોગ, વન્ય જીવો કા શિકાર આદિ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, ભારત દુનિયા કે સબસે સમૃદ્ધ જૈવ વિવિધતા વાલે દેશો મેં શામિલ હૈ. યહાં બંગાલ ટાઈગર, એશિયાઈ શેર, એક સિંગ વાલા ગેંડા, હિમાલયી વનસ્પતિયા જૈસે અનેક દુર્લભ પ્રજાતિયા પાઈ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો

0: અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મ વિભૂષણ કેએફ રુસ્તમજી કે નેતૃત્વ મેં બીએસએફ કી સ્થાપના હુઈ ઓર જબ સે બીએસએફ કી સ્થાપના હુઈ હૈ સૈન સેન્ડ બીએસએફ ને પૂરે દેશ કો સીમાઓ કી સુરક્ષા કે બારે મેં સુનિશ્ચિત सुरक्षा कर निश्चिंत करने का काम सीमा सुरक्षा बल के जवानों ने किया है, इसकी भूरी भूरी प्रशंसा करता है.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ બીએસએફની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે આઈઆરસીટીસી હોટલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9 જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2009 દરમિયાન લાલુપ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઈઆરસીટીસી હોટલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. વીસીકેના વન્નિયા રાસુ અને આઈયુએમએલના એએમ શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ખાસ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર

માટે સ્થાનિક રીતે કાર્ય કરો. જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડ્યે ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના

0: भारत के साथ बहुत कुछ करने को है। वो एक महान सहयोगी और साझेदार है। यह एक महत्वपूर्ण यात्रा है। मुझे लगता है कि हमारे पास बात करने के लिए बहुत कुछ होगा और हम वहाँ क्वाड के साथ भी बैठक करेंगे। विदेश मंत्री के रूप में मेरी पहली बैठक क्वाड के साथ ही हुई थी। मुझे खुशी है कि हम अब भारत में यह बैठक कर पा रहे हैं और हम इस साल के अंत में भी एक और बैठक करेंगे।
1: શ્રી રૂબિયો આવતીકાલથી 26મી મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલઆઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના સમાચાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાર્ટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6 220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાર્ટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમ્બડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાર્ટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આગામી 1 જૂનથી જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ પહેલા તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મેથી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ 100 વસ્તી ગણતરી કરી શકાય છે. એ માટે થઈને વેબ પોર્ટલ પર sec.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના કુટુંબની સચોટ માહિતી એમાં આપી શકે છે.
0: સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા

ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેરીમાં મોટાપાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી સરકારી લાયસન્સ વિના જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન કરાતું હતું. આ સાથે ડેરીમાંથી અંદાજે 5 લાખથી વધુ કિંમતનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના લવાડ ગામ ખાતે આવેલી સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી 29 મેથી 2 જૂન દરમિયાન 4th નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 780થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગણદેવીના ખાપરવાડા ગામની દીકરી કશિશ રાઠોડે આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં પ્રદર્શન કરીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કશિશે પાવરલિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં કુલ 3 મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે. જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: और वो अपने आप में सर झुका लेंगे और तुमसे पीछे हो जाएंगे।
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। छायागीत कार्यक्रम के लिए कीजिए थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પ્રસ્તુત છે છાયા ગીત.

0: आजा की रात ने बाहें खोल रखी हैं, मेरे लफ्जों में तेरे लिए नमी घोल रखी है। तेरी एक झलक को तरसती हैं ये निगाहें, जरा करीब आकर तो देख, मैंने मोहब्बत दिल में सजा रखी है।
1: श्रोता मित्रों, आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र, केजे इंस्टिट्यूट, केजेआईटी सावली। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: राहत मेळवो।
1: माननीय वडा प्रधान श्री नरेंद्र मोदी ना विजन साथी बिजली बिल माथी मुक्ति अने बिजली बचाववा माटे पीएम सूर्यघर योजना शुरू करवामा आवी रही छे। तमे पण खूब ज सरल प्रक्रिया द्वारा तमारी जात ने नोंदणी करावो अने दर महीने 300 यूनिट मफत वीजळी मेळवो। सौर नी शक्ति वीजळी ना बिल माथी मुक्ति। वधु माहिती माटे pmsuryaghar.gov.in पर संपर्क करो। भारत सरकार द्वारा जाहिर हित में जारी।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: दोस्तों, अंतराल के बाद आप सभी का छाया गीत में पुनः स्वागत।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। 13 नए पुराने, ये कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
0: પ્રસ્તુત હૈ કાર્યક્રમ તરાને નયે પુરાને, ઔર સાથી આજ હમ રામ લક્ષ્મણ યાની સંગીતકાર રામ લક્ષ્મણ કો યાદ કરેંગે।

0: संगीतकार राम लक्ष्मण के संगीत निर्देशन में अभी आपने देव कोहली का लिखा ये गीत सुना। स्वर लता मंगेशकर और एसपी बालसुब्रमण्यम के थे। फिल्म का नाम था मैंने प्यार किया। दोस्तों, हम आपको बता दें, आज संगीतकार राम लक्ष्मण के लक्ष्मण की पुण्यतिथि है और तराने नए पुराने कार्यक्रम में आज हमने कुछ गाने संगीतकार राम लक्ष्मण के चुने हैं। आइए सुनते हैं कार्यक्रम का ये अगला गीत।
1: श्रोता मित्रों, आपे ट्यून कर्यु छे विविध भारती नू वडोदरा केन्द्र केजीआईटी सावली। धोरण 10 पछी डिप्लोमा एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजी इंस्टीट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: फिल्म अनुराग का गीत आवाज लता मंगेशकर की, शब्दकार आनंद बख्शी हैं और धुन बनाई है सचिन देव बर्मन ने।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: राम लक्ष्मण के संगीत निर्देशन में हम आपको सूरज सनीम का लिखा गीत सुनवा रहे हैं। युगल स्वर लता मंगेशकर और उदित नारायण की ये फिल्म है सातवां आसमान।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम।

0: કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.
3: 300 યુનિટ મફત બિજળી મળી રહી છે સબસિડી. પોતાના પૈસા હવે બચાવી લો. 300 યુનિટ દર મહિને મફત મેળવો. 300 યુનિટ મફત મેળવો. 300 યુનિટ મફત મેળવો.
4: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: भारतीय सेना।
1: भारतीय सेना, अभी आप सुन रहे थे ये गीत। गीतकार, संगीतकार और मुख्य स्वर था कैलाश खेर का।
2: શ્રોતા મિત્રો, 7:10 થવા આવી છે, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર। હજી તો ઉનાળો

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: યહાં સે ભુજ સે રાજસ્થાન હોતે હુ દિલ્હી કી ડાયરેક્ટ સેવા આજ સે શરૂ કી ગઈ. માનનીય મંત્રી જી ને ઇસકો ઝંડી દિખા કે ચાલુ કિયા હૈ. ગુજરાત કો ઇસ બાર 17,000 સે જ્યાદા કનેક્ટિવિટી કનેક્ટ્સ દી ગઈ હૈ ઓર ઉસકે અંતર્ગત પૂરે ગુજરાત મે કાર્ય હો રહા હૈ. ઓર યહાં પર ભુજ કી બાત કરે તો ભુજ મે આપ અગસ્ત કે એન્ડ તક સપ્ટેમ્બર મે દેખેંગે કે યે સ્ટેશન બિલ્ડિંગ બન કરકે તૈયાર હો જાયેગી ઓર લગાતાર પૂરે રાજ્ય મે નયે નયે ટ્રેન્સ ચલેંગે ઓર નયી પરિયોજનાએ પર કામ હો રહી હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઇમ, શિપ બિલ્ડીંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલીગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળીયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધાર કાર્ડ, 7 બારની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
2: કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
0: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઉભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઇડલાઇન અનુસાર ડીઝલનું સુચારૂ વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
3: विश्वासघात और धोखाधड़ी से पैसा लेके गलत अकाउंट में डाल के और अपने अंगत उपयोग में ले लिया, इस प्रकार की एक फरियाद हमने दाखिल की थी. ये फरियाद में हमने जो गलत अकाउंट ओपन करवाए थे वो बैंक के एम्प्लॉयज को हमने अरेस्ट किया है. साथ में जो मध्यस्थी की भूमिका जिसने निभाई थी वो आरोपी को आज हमने अरेस्ट किया. गलत सिग्नेचर करके अकाउंट ओपन करवाए थे वो आरोपी को हमने अरेस्ट किया है.

0: तहकीकात अभी चालू है। ये 5.5 करोड़ रूपये के आसपास की टोटल डील थी।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરી શકશો। અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે। દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો। આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપાયો છે। DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસે લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક EKYCની પ્રક્રિયા ફરજીયાત કરવામાં આવી। ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે। લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પીએમ કિસાન મોબાઇલ એપ મારફતે સરળતાથી EKYCની પ્રક્રિયા કરી શકે છે। ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી હશે। હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે। આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે। આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે। આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા। જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું। રાજ્યમાં આજે અકસ્માત અને વીજ કરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે। લખતર તાલુકાના ભાથરીયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા। જ્યારે પંચમહાલના હાલોલમાં વીજ કરંટ લાગતા 2ના મોત થયા હતા। પાટિયાના મોવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે। કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે। આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે। ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29 થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે। અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે। આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા।
2: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4थी राष्ट्रीय आर्म रेसलिंग और पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं। अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं। एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं।
1: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિક શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો

રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપતા કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેનગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દિન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ જયમાલાનો શેષ ભાગ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટઝ પર. હવે સાંભળીએ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં. કુમારની રચના, જેને સંગીતબદ્ધ કરી છે ફરહાન સઈદે. તો સાંભળીએ હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું આ મેલોડિયસ સોંગ.

દોસ્તો, હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મના આ ગીતમાં શ્રેયા ઘોષાલની સાથે સ્વર હતો ફરહાન સઈદનો. મિત્રો, સાંજના 7:50 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવી

0: ચિંતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લીએ કેપિટલ અનલોક કરેગી. યસ, સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લીએ નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1 લાખ વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણના વિભાગનો સમાવેશ થાય છે.
2: યહ રોજગાર મેલા રોજગાર સૃજન કે પ્રતિ પ્રધાનમંત્રી કી પ્રતિબદ્ધતા કો પૂરા કરને કી દિશા મેં એક મહત્વપૂર્ણ કદમ હૈ. યહ રોજગાર મેલા યુવાઓ કો સશક્ત બનાને ઓર રાષ્ટ્ર નિર્માણ મેં ઉનકી ભાગીદારી સુનિશ્ચિત કરને કે લીએ ઉન્હે સાર્થક અવસર પ્રદાન કર રહા હૈ. દેશભર મેં અબ તક આયોજિત 18 રોજગાર મેલો કે માધ્યમ સે 12 લાખ નિયુક્તિ પત્ર જારી કિયે જા ચુકે હૈ. યહ 19મા રોજગાર મેલા દેશભર મેં 47 સ્થાનો પર આયોજિત કિયા જાયેગા. ઇસમેં દેશ કે સભી હિસ્સો સે ચયનિત નવ નિયુક્ત ઉમેદવાર કેન્દ્ર સરકાર કે વિભિન્ન મંત્રાલયો ઓર ભાગોં મેં નિયુક્ત હોંગે, જિસમેં રેલ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલય ઓર ઉચ્ચ શિક્ષા વિભાગ સહિત અન્ય વિભાગ શામિલ હૈ. યહ રોજગાર મેલા દેશ કે વિકાસ મેં યુવાઓ કી ભાગીદારી કો મજબૂત કરને કી દિશા મેં એક ઓર બડા કદમ હૈ. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આયુષ્માન ભારત ડિજિટલ મિશને 100 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા આભા સાથે સફળતાપૂર્વક લિંક કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લિંક્ડ આરોગ્ય રેકોર્ડની સંખ્યા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 50 કરોડથી બમણી થઈને માત્ર 15 મહિનામાં 100 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 10 કરોડ આરોગ્ય રેકોર્ડ હવે દર 2-3 મહિને લિંક થઈ રહ્યા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ એબીડીએમ ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોળા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવા

ની અંતિમ તારીખ એક દિવસ વધારીને 24 મે કરી છે. સીબીએસઈએ તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એનજીઆઈ સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ એનએચએઆઈની જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં એનજીઆઈની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.
2: अरब जतिन